0: kirang ne khen de be thun
1: kirang ne sen de be dam
0: hang jong zhuo ling
1: hang jong zhuo ling
2: sag na ba chuo tian ti kang jong zhuo ling zhe nan gu be na ba chuo bu ran jong jong lam suo bei na na shu dang zum ke jian gen cheng ju wang jin la ta kong qi ju zhe lan bu guo li na zhuo li xu bie zhe bo li zeng ge me ji di gu di xu bie ti dun zhuo bu cui tu zhuo bu ngan se ro na
3: de ne ji mu tu ji da ji kirang gi zam ju da zhe zhe xu bin ruo kirang gi fu jun zam ju na ro ya yang gi ne bu dun se shi duo la
4: zhe
3: zhe da ji ji pa tang bu ne ni wu du de ne ji o di pe bei ji gi ru me xiong de zhi me ro sam sang gi sam lu de lam sang ge yong du wang zhe de li na cha sha na ta guo du yin de ji gan zu ye cha dao gan de ji zhe du de ne dita tata ngana zu yungtyub ki jayaan ki duraimi faa soo sada dutu nili yaan dhawaya chata di yubdar wel.
4: Da yaamu yeba duyan sada nga zu pyo ki sui gyun ki rikze chasha na yuwasi mechala zira inayla nga zu nam gyun da tandaya ki dekantaro gyuzay zhudan na yaan thong guanbur shikdo wala da nga zu ngorsha ki mnyan yung yung inza da nga raya samsun rish ki jaya shine da yaamu yeba duyan sada wo di zo che jay da koi ki zo ki nang tun da mo saa che jay 강친기
3: 잠주
4: 잠주에서 진발 응 디나로에 놓고 동부 뒤에 동부 뒤에 양이 예부 뒤에 쓰자마 양이 예부 찍을 은 시에 동부 찍 제자요 또 쓰래
3: 근데
4: 양이 예부 뒤에서 뭐 신단 가서 디 표기 수균기 교재를 내는 로이나 다음 품에기
3: 그 직시에서
4: 놓친 데 저거 아 뒤에는 가서 넘 균도 양 가서 단대장 자야디 도라니 파소다 소라시 수도 따다에 뒤도 와 뒤다 자외 차 여를 你说等于也不切，
3: 嗯，
4: 可以隔离个
3: 窗帘切，
4: 给透明是不是挺多了？
3: 嗯，
4: 以前明朝外差可能是能过，我是能跟之前那样，给透明脱了样，开把烈士上下，
3: 嗯，
4: 以前我是开把烈士上下的南路，我是西的南路都是穿的怎么样？开把全部的呢，西南路的怎样？开把全部要求多，那我那腿腿怎么可以？从南大可以到南大，别都老高是不是要多？
3: 嗯，
4: 开把烈士的。其实对我是培养水军的就在人类这现在能用我写的这样能可多就
3: 在
4: 给热了新旧青年管不到你新旧青年要得来忙些的多学过头新旧的学我是
3: 六零岗
4: 六零岗的呢管不了多我是养也不对农村期间你当做面这里荷兰妹妹是不是多了其实我这我
3: 最低点的
4: 最最低是不是
3: 啊养的也不对的也不对的看看了呢
4: 第二下了Shiri Gama Badanis
3: Less 那咱们就提到云南的这个啥子卡巴卡巴特地哪云呢
4: 当年路当年你都在那路里呢就在那个新海就在路边地头了云南刚才当年刘云天生也做了地空给人当那么了天头当那么了好了
3: 来其他个地空给当
4: 空给当那么
3: 了那是地头这个你今天其他这个云南的配合了没
4: 地头我的来公的来个大，
3: 咱
4: 这个地形就那么个，我到达屯七多月子，俺来个我是屯多了。
3: 对
4: 对呢，等于八十当年刘云天给那个，俺是从八十当南北个，
3: 年
4: 多少年，这个人那是过那去了。
3: 不是，今年年的时候就呢，今年咱们就去越南里呀，他这个钢筋开不得这个也主动能对上的是吧？
4: 省
3: 那里呀，永州肯定来做，要么呢就今年个。월이 유배 다지 들이야 지단지는 간도 양경이 뭐 뒤에서 되는 간도 배배야 지금 좀 중요한 게 뭐 그것이지야 당세 유드다 당세 갑자기 그 지단나 비리 멤버 미리신다 차대 걸어와 그래서 미리 컨트롤이야 바자 근데라서 또 컨트롤이야 렌즈 근데라서 지금도 없어
4: 나 컨트롤은 다 어 다 다리 예 어 다디 배배 제가를 다 쓰니 컨트롤 같이 해 주고 올다 어 그냥 좀 쉬어야 되는 데 그래서 예 내가 그냥 되게 섬는 근데 섬는 신 다른 러시아에 봐 그냥 예 되어서 그 배배 제가 리스 근데 이제 리스는 컨트롤이야 항상 매스 뭐 근데 그래서 미리 신다라 다 수수기 교재태기 링내기 시세 토로 있나
3: 중다
4: 중다 중 토로 있나 컨트롤 당 토메기 그 직시스도 되는데 미리 신다라 하는 요 말이 요요를 아마 탐받지 않게 도라미 파솔라시라 가서 지기는 유교라.
3: 네.
4: 맞아. 중국 문신은 개나 쿨이나 야디로 다가 저 개이톤신은 공상주의 유산제.
3: 어, 그래.
4: 어, 개나이 얘기 다.
3: 네.
4: 맞아. 배배는 야 양 예쁘대서.
3: 그래. 간절이야.
4: 어.
3: 뒤에 봐.
4: 뒤에 하신 것에.
3: 네.
4: 뒤에 하시. 다가 뒤에 유엽다. 대어 봐.
3: 고조는
4: 어, 하다. 그릴랜드도 와. 당분에는 하늘에서도 와. 니부대 가르에 배자라는 콘스피게 머신에 또 접근 차는데 꼬물꼬물을 샤. 능가 조이는 능기 스트랜 신천다. 유나 신천 그릴 여자.
3: 되게
4: 그랬대. 통으로 봐. 소문 신천 이내. 네. 어 간소 신천 이내. 이게 곧 광동다. 이제 야수쇼기 신천 되게 있는 곳 pyoegi rinne da, pyoe da zhuwa yungyogi, gyuzegi.
3: Nubinne dhiri jan yungyorwa?
4: O yungyori. Che zang kuzhu, o da, diyan chobzashdo was. Da nye woz leshe bide.
3: Leshe, lalala.
4: Ndershe.
3: Leshe, dine yan chi dipa pyoebe, nganan zu da chi tante, rabjanbe lomne di chi dhirwa, lobdoyongi jezum, shimju lomerwa, nye pansi jan nyangde se ashti dhinandwa. Khobda dine yan chi ting sivashivu, di che mendo samsan chi lamsan tsona di yugudwa.
4: ओ द क्रेन सुन जो न्यांते दि न कुन नंतन जो दि रि लंग जो पाक्वे देनसिस
3: आ
4: पाक्वे देनसि ने न नंतन सुन रोसनी यम दि रे दि थेले न ओ द दि कंजे न यम न दि नंतन करे न स मरे सुसु सिंजु सुदे द सिंजु बुरु कि न्यो जो द दादांस रोस न मरे सम जु दि न रोसावे अन दि न दि रे न जो पाक्वे देनसि सु संबा ग्याके थोने सिन न सि शुंग दि सु दो
3: जो
4: देना थोले दि थेले या सिंजु दु सिंजु दु वा न सु पे थेने ने गेना थेने दि सिंजु ग्या सिम रोस
3: दु ने सु
4: अनि दि पाक्वे दे सु छा ने सिन न जो शोशिंग शोशिंग सु दि गि ग्युरिम
3: म
4: जो ग्युरिम द थंबु दि सु वा जो ग्याके थोने सिन कुजिमे दो कुजिमे दो सु दो म जो दुने
3: ने
4: थारयाके ग्युरिम सु रोस Dugnene tarya gyurim shi yawa che dola, pakwe den shi sa di. Dinalo gyurim shi tuyo za, anye gyurim rile, rile ya an tumbo chenpo shi che shari. Dus shi zama nga re shimjo lome
3: shi
4: damjo diye na, chenpo sumu yu to, sumjo ngi da dhuwa gara. Tangi nye shengyo nyangi nyeba dun shi, dun shi dhuwa la. Ani tanda gira kira sumu nangyo ki di, nyangde sa di. Samchu tile, pakwe dian shi, shi sa shi duwa la.
3: Bore.
4: An tando jiga yor duyan nga sa chi.
3: Duyan
4: nga ki nga dengi geyi tonya yu gong su chi shari wala. Duyan nga sa ba, wo diye nga da zhuwa yor go. Nga da zhuwa yor, tando sung jo la.
3: Le si,
4: lo lo.
3: Da ji lab dine rwa.
4: Rila. An yang
3: ji ngun su lhamu chobo liya chale nang pe rwa. Da li shu di lhamu chobo liya chab rwa.
4: Rila, rila.
3: Pe cha cha na inde me rosum, kirang ki lab liya chan di bati. Kirang ki tangli nang shiwe shi jie zhu dang tu. Tengrib di zi tsa zhig yorwa, tengrib di rime ge ju yuwa chi. Khotiga lhamu tsobuli ya shudu zine su yun shiwa chi le di yuwa suru chi. Dini kbarar ya chale nabi yunwa tajigi bishanan dang zonggu yunwa, kira mochi jang nang yuwa di chile ki dang zonggu re dili, lhamu ya chubshun chile ya dang zi yuwa zine su yun ya pa logu yin suru chi. Dini kbarar ya ngewa ra shi tungdu wala.
4: Ani gila kira nsumu ya tagar isha la, nga ra penchon lhamu tsobu yunwa le di zamba, yun lhamu tsobu yunwa ki shi maang chi su yun ki 갑조선도 지르도와
3: 그래
4: 아니 나를 신주로만 염내 표준로 로체면 나로 장교 수준의 요리들의 망체야
3: 팅럽
4: 팅럽기 라제 팅럽기 당동 라제다 팅럽기 갑조선도 지르도와 아니 디니 체리나 두스 컵도 되잖아요 어디 군이별 로베
3: 지르도와 군이별 다
4: 지나고
3: 지나고
4: 정말 군에서는 팅럽이 먼저 조정 창신스도
3: 아니 정조
4: 자성사도 있었고도와 먼저 시고도 교재 가르이네 계속 님부 디 다가라는 제 님부도 샤 아니 오늘 최선토 어찌
3: 텔레그램으로
4: 잡으면서 채우도 안 그래 아니 어레섬 조에는 님불의 인지미지 송고도
3: 얘네
4: 님변나로 그 인닝르스는 그게 주주 뒤에 렌제제 아니 텐그레빌라 락제 댄치제 아니 사도스노시 아니 먼저 님배 좋아해 몰라베 관계 사도스노시 그래서는 아니 먼저 님부 기